વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, શક સંવત 1948, ભાદ્રપદ દિનાંક 2, તદનુસાર તારીખ 24 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું મૌલિક ઠક્કર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમેરિકાના પ્રવાસ બાદ હવે કેનેડામાં રાઉન્ડ ટેબલ બેઠકોનો દોર. અમદાવાદ એરપોર્ટ પરથી ભાવનગરની મહિલા તબીબ 83 લાખના સોના સાથે ઝડપાઈ. સરહદી જિલ્લા અરવલ્લીમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું. એમબીબીએસ અને બીડીએસના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આજે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે અને અમદાવાદ ખાતે સંપન્ન થયેલા ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલમાં ચીનને પરાજય આપી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. અમેરિકા કેનેડા આંતરરાષ્ટ્રીય ડેલીગેશનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટોરોન્ટોની મુલાકાતે છે. મુખ્યમંત્રી યુનિવર્સિટી ઓફ વોટરલૂ, કેનેડા નિકલ કંપની, એચજીએસ બાયોસાયન્સ, ફેરફેક્સ અને કેનેડિયન ટાયર્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. ટીઆઈના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ નેતૃત્વ કરશે. વિવિધ બેઠકો, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ અને પરસ્પર સંવાદો દ્વારા મુખ્યમંત્રી ગુજરાતની વધી રહેલી આર્થિક ક્ષમતાને રજૂ કરશે તેમજ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરશે. તેઓ ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો સાથે સંવાદ કરશે અને ફેડરેશન ઓફ ગુજરાત અને સીજીઆઈ કાર્યાલય દ્વારા આયોજિત સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ એરપોર્ટ પરથી ભાવનગરની ડોક્ટર યુવતી 83 લાખના સોનાના જથ્થા સાથે ઝડપાઈ છે. મુસાફરે તેના હાઈનેક સ્વેટરની અંદર સોનાની ચેઇન છુપાવી રાખી હતી. શારજાથી હવાઈ માર્ગે અમદાવાદ આવેલી ભાવનગરની યુવતી આ સોનું તે કોની પાસેથી અને કોના માટે લાવી હતી તે અંગે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુસાફરે તેના હાઈનેક સ્વેટરની અંદર સોનાની ચેઇન છુપાવી રાખી હતી. 499.540 ગ્રામ વજન અને 24 કેરેટ શુદ્ધતા ધરાવતી આ સોનાની ચેઇન તેની પાસેથી મળી આવી હતી. મુસાફરની કસ્ટમ એક 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ભાવનગરના હોવાનું અને ડોક્ટર છે તેવી માહિતી બહાર આવી હતી, જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસે સતત બને છે અને જિલ્લામાં આવેલી રાજસ્થાનને જોડાયેલ ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને આવતા જતા વાહનોનું પોલીસ સઘન ચેકિંગ કરી રહી હોવાનું ડીવાયએસપી જેડી વાઘેલાએ જણાવ્યું હતું.
1: અરવલ્લી જિલ્લામાં કુલ 10 જેટલી ચેકપોસ્ટ એવી છે જે રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલી છે. એ તમામ ચેકપોસ્ટો કાયમી ધોરણે ચાલુમાં જ રાખેલી છે અને એ સિવાય જરૂર પડે ત્યારે અન્ય ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવે છે. એટલે હાલ 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે અને એમાં તમામ જગ્યાએ પોલીસ

0: પૂરતો પોલીસ સ્ટાફ રાખવામાં આવેલો છે, હોમગાર્ડ જીઆરડી પણ ત્યાં ફરજ બજાવી રહેલ છે અને પૂરતું મોનિટરિંગ કરવામાં આવી રહેલું છે.
1: ગીરના સાવજના મહત્વના નિવાસસ્થાન એવા સાસણગીર ખાતે પૂર્ણ કક્ષાનું પોલીસ સ્ટેશન ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ ખુલ્લું મૂક્યું હતું. અગાઉ મેંદરડા પોલીસ સ્ટેશન નીચે સાસણમાં આઉટપોસ્ટ સ્ટેશન કાર્યરત હતું, પરંતુ ગૃહ વિભાગ દ્વારા હવે પૂર્ણ કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવીને ગીરમાં આવતા પ્રવાસી અને લોકોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 72 જણનું મહેકમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ઉપરાંત હાઇટેક સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ, કોમ્પ્યુટરાઇઝડ રેકોર્ડ રૂમ અને મહિલા હેલ્પ ડેસ્ક સહિતની સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી છે. કચ્છમાં ગત રાત્રે 1:30 વાગે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. જામનગરમાં જીઆઈડીસી ફેઝ ટુમાં આવેલા એક કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે. રાત્રિના સમયે એકાએક બ્લાસ્ટ થતા આ આગ લાગી હતી, જોકે કોઈ જાનહાની થયાના અહેવાલ નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવામાં આવી હોવાનું ફાયર ઓફિસર કામિલ મહેતાએ જણાવ્યું હતું.
2: આગ લાગવાના મેસેજ મળતા અહીં આવેલ અને અમિતભાઈ ચનાભાઈ વસોયાના કારખાનામાં 2 ગાડીનું ફાયરિંગ કરી બ્રાસ પાર્ટનું કારખાનું હતું અને આગ બુજાવેલ છે. પાર્ટી દ્વારા કોઈ નુકસાની જણાવવામાં આવેલ નથી.
1: અમદાવાદ ખાતે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી ગુજરાત વિષયક પુરસ્કાર સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર 23 પ્રતિભાઓને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉદ્યોગ સાહસિકો, તબીબ નિષ્ણાંતો, ઇનોવેટર્સ સહિત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, સુરત, ડાંગ, નવસારી, તાપી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે. દરમિયાન અત્યાર સુધી પડેલા વરસાદને રાજ્યના 25% જળાશયો છલકાયા છે, જ્યારે 39 જળાશય હાઈ એલર્ટ પર છે. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં રાજ્યમાં 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં કેટલાક સ્થળોએ ગઈકાલે મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 75% વરસાદ વરસ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી બહુલ વિસ્તાર એવા છોટાઉદેપુરની મુસ્લિમ સમાજની દીકરીએ પોતાના સપનાને ઉડાન આપી પાયલોટ બની અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છોટાઉદેપુરની પ્રથમ મહિલા પાયલોટ બનવાનું ગૌરવ મેળવનાર શિફા ગ્રીસમાં 2.5 વર્ષનો પાયલોટ અભ્યાસ પૂર્ણ કરીને પોતાના વતનમાં પરત ફરી છે, ત્યારે પરિવાર અને સમાજમાં ખુશીની સાથે ગૌરવની લાગણી જોવા મળી છે. શિફાએ ગ્રીસમાં પાયલોટ ટ્રેનિંગ પૂર્ણ કરી 2.5 વર્ષની આ સખત મહેનત દરમિયાન શિફાએ 227 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ મેળવ્યો હોવાનું શિફાએ જણાવ્યું હતું.
3: કરન્ટલી મેં પાયલટ હું, મેરે પાસ મેરા બેચલર્સ હૈ ઓર મેને એમબીએ એવિએશન મેનેજમેન્ટ મેં ભી એડમિશન લિયા હુઆ હૈ. તો મેરે લિયે બહોત બડી બાત હૈ કે ઇતની છોટી ઇતની ટ્રાઇબલ જગહ સે કોઈ લડકી ઇતના આગે જા સકતી હૈ. તો મેં બસ યહી ઇન્સ્પાયર કરના ચાહુંગી બાકી સબકો કે આપ કુછ ભી કર સકતે હો, આપ કુછ ભી બન સકતે હો. જહાં પર કેપ્ટન એની દિવ્યા હૈ, પાયલટ જોયા હૈ, વહાં સે છોટા ઉદયપુર કી ભી લડકી હો સકતી હૈ ઓર વહાં જા સકતી હૈ.
1: શ્રાવણ શિવ મહોત્સવ અંતર્ગત શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ મંદિર બહાર દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
4: આજે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ગત રાત્રિથી જ દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચવા લાગ્યા હતા. આ ઉપરાંત આજે સવારે 9 વાગે શ્રી સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે આવતા શ્રદ્ધાળુઓ સુવિધા મળી રહે અને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મોન્સૂન ફેસ્ટિવલ 2026 અંતર્ગત સાંસ્કૃતિક પરેડ યોજાઈ. આ કાર્યક્રમમાં સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવ

0: દ્વારા ફ્લેગ બતાવી કલ્ચર પરેડનો શુભારંભ કરાયો. આ પ્રસંગે બોલતા રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે આવા કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ, લોકપરંપરા અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાની સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમ અંગે ફિશરમેન જયેશ ટંડેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી.
1: દમણ મેં યે જો મોનસૂનલ ફેસ્ટિવલ હો રહા હૈ યે બહોત હી બહેતરીન હો રહા હૈ સભી સમાજ કે લોગ ઇસસે જુડે હુએ હૈં યે કલ્ચરલ પ્રોગ્રામ

0: નિધિઓ અને ઉત્પાદન, સેમીકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા અને સ્ટીલથી લઈને ઓટોમોટીવ, નાણાંકીય સેવાઓ, આરોગ્ય સંભાળ અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત બંને રાષ્ટ્રો તેમની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં કેટલી મહત્વાકાંક્ષાઓ ધરાવે છે તે દર્શાવે છે. સાંભળીએ અહેવાલ.
1: वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल टोक्यो में भारत के विकास में लंबे समय से भागीदार रहे प्रमुख जापानी समूहों और औद्योगिक घरानों के शीर्ष नेतृत्व के साथ कई बैठकें करेंगे. इसके अलावा वे 1500 से अधिक जापानी कंपनियों का प्रतिनिधित्व करने वाले सर्वोच्च निकाय जापान व्यापारिक महासंघ केईदान रेन के साथ एक गोलमेज सम्मेलन में भी भाग लेंगे. श्री गोयल जापान के अर्थव्यवस्था, व्यापार और उद्योग मंत्री अकाजावा रोयोसोई के साथ द्विपक्षीय वार्ता करेंगे और भारतीय समुदाय के साथ भी बातचीत करेंगे. भानु की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं विकास नापा.
0: આદિજાતિ બાબતોનું મંત્રાલય આજથી બુધવાર સુધી કર્ણાટકના મૈસૂરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર 3 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમાં આદિવાસી ભાષાઓના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને પુનરુત્થાન પર રાષ્ટ્રીય સંવાદ કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરના આદિવાસી સંગ્રહાલયો અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયને મજબૂત બનાવશે. આ સંમેલન ઉદઘાટન કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકે કરશે. ઇરાનના દક્ષિણ ફાર્સ પ્રાંતમાં 7500 અબજ ઘનફૂટ ગેસનો એક નવો વિશાળ ભંડાર મળી આવ્યો છે. ઇરાનના તેલ મંત્રી મોહસેન પાકનેઝાદે જણાવ્યું હતું કે આ જથ્થો આગામી 15 વર્ષ સુધી ગેસનો પુરવઠો પૂરો પાડી શકે છે. ગેસની સાથે અહીંથી મોટી માત્રામાં ગેસ કન્ડેન્સેન્ટ પણ મળી આવ્યું છે, જે દેશની આર્થિક સંપત્તિમાં મોટો વધારો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ airnews_abdને ફોલો કરશો. ઇરાને કહ્યું છે કે હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા અધિકૃત દેશોના જહાજોએ હવે તહેરાનને સેવા ફી ચૂકવવાની રહેશે. ઇરાનના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના પ્રવક્તા ઇબ્રાહીમ રેઝાઈએ જણાવ્યું હતું કે ફીમાં દરિયાઈ, પર્યાવરણીય અને લોજિસ્ટિકલ જોગવાઈઓની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવશે. અગાઉ ઇરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈએ જણાવ્યું હતું કે અમેરિકા જ્યાં સુધી તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે વધતા તણાવ વચ્ચે તેનું વર્તન બદલશે નહીં ત્યાં સુધી હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી ખુલશે નહીં. ચેસમાં ભારતના 19 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર પ્રણેશ એમ હંગેરીના નાગીકાન્ઝિયા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત કાનીઝસા ઓપન 2026ની ગ્રુપ એ સ્પર્ધામાં ખિતાબ જીતીને શાનદાર સફળતા મેળવી છે. સ્પર્ધાના 9મા અને અંતિમ રાઉન્ડમાં પ્રણેશે જર્મનીના ખેલાડીને સફેદ મહોરાથી હરાવ્યો હતો. આ જીત સાથે પ્રણેશે 9 રાઉન્ડમાં કુલ 7 અંક મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ઇઝરાયેલના ઓર બ્રાન્સ્ટાઇન બીજા સ્થાને, યુક્રેનના આન્દ્રે વોલોકિટીન ત્રીજા સ્થાને અને ભારતના કાર્તિક વેંકટરામન ચોથા સ્થાને રહ્યા હતા. હંગેરીમાં ભારતીય દૂતાવાસે પ્રણેશની ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ક્રિકેટમાં આજે કોલંબોમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય યજમાન શ્રીલંકા સામે 5 વિકેટે 300 રનથી પોતાનો પહેલો દાવ શરૂ કરશે. આ પહેલા ધ્રુવ જુરેલે, સરાંશ જૈન ગઈકાલે રમતના અંતે અણનમ રમ્યા હતા. દેવદત્ત પડીકલે 193 બોલમાં 117 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શુભમન ગીલે પણ 1/2 સદી ફટકારી. શ્રીલંકા તરફથી આસિથા ફર્નાન્ડોએ 3 વિકેટ ઝડપી. ભારતે પહેલી ટેસ્ટ 165 રનથી જીતી હાલમાં 2 મેચની શ્રેણી 1-0થી આગળ છે. ભારત બીજી ટેસ્ટ જીતીને શ્રેણીમાં ક્લીન સ્વીપ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, જ્યારે શ્રીલંકા શ્રેણી બરાબર કરવાનો પ્રયાસ કરશે. એફઆઈએચ હોકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડના અંતિમ મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ 0-0થી ડ્રો રહી. આ પરિણામ સાથે ભારતીય મહિલા ટીમની સેમીફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. આ પરિણામના કારણે ઓસ્ટ્રેલિયા વધુ ગોલના આધારે સેમીફાઇનલમાં પ્રવેશ્યું, જ્યારે નેધરલેન્ડ્સે ચીનને 4-1થી હરાવીને સેમીફાઇનલ માટે સ્થાન સુનિશ્ચિત કર્યું. હવે નેધરલેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પહોંચી ગયા છે અને ભારત પુલ ઇમાં 3જા સ્થાને રહ્યું છે. ભારતીય ટીમ હવે 5મા સ્થાન માટેના પ્લેઓફમાં રમશે. આ મુકાબલો ગુરૂવારે યોજાશે. ભારતનો સામનો પુલ એફમાં 3જા સ્થાને રહેનારી ટીમ સામે થશે. ભારતીય જુનિયર પુરૂષ હોકી ટીમ ચીનના મોકીમાં યોજાનારા આગામી જુનિયર એશિયા કપ 2026ની તૈયારીઓના ભાગરૂપે આજે ચીનના દાલિયન પહોંચશે. ટીમ આજે તેનું પહેલું તાલીમ સત્ર યોજશે. ભારતીય ટીમ 28 ઓગસ્ટે તેનો પહેલો પ્રેક્ટિસ મેચ, ત્યારબાદ 30 ઓગસ્ટના રોજ બીજો મેચ અને 31 ઓગસ્ટના રોજ 3જો મેચ રમશે. ભારત પોતાની શરૂઆતની મેચ 5 સપ્ટેમ્બરે ઇન્ડોનેશિયા સામે રમશે. ત્યારબાદ 6 સપ્ટેમ્બરે જાપાન, 8 સપ્ટેમ્બરે કોરિયા અને 9 સપ્ટેમ્બરે તાઇપે સામે રમશે. ભારતીય હવામાન વિભાગે આજે છત્તીસગઢ, બિહાર, ઓડિશા, પૂર્વ મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક, પૂર્વ ઉત્તરપ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ જાહેર

0: ઝારખંડ, કેરળ, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ બુંડિયા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું છે કે 2034 નહીં 2029થી વન નેશન વન ઇલેક્શન. ગુજરાત સમાચાર લખે છે કે શહેરોમાં ચૂલા સળગતા રાખવા પીએનજી ફરજીયાત કરાશે. દિવ્ય ભાસ્કર લખે છે કે 2 વર્ષમાં 73 લાખ ખેડૂતે છોડી પાક વીમા યોજના. નવગુજરાત સમયે લખ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ અસલામત, વધુ 4ની હત્યા. અને ફુલછાપ લખે છે કે કેન્દ્ર સરકારમાં 21% કર્મચારીની ઘટ. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા. ગુજરાતમાં રોકાણ માટે અમેરિકન ગુજરાતી સમુદાયને સીએમનું આહવાન. નર્મદા તાપી નદીમાં ઇનલેન્ડ વોટરવે માટે તૈયારી શરૂ. જામનગરના હરિપર ગામમાં 7,150 લીટર નકલી દૂધનો જથ્થો ઝડપાયો. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2ના મૃત્યુ. મૃત્યુઆંક 13 પહોંચ્યો. અને તળાજાના મથાવડા ગામે ચેકડેમમાં નહાવા માટે પડેલા 5 મિત્રો ડૂબ્યા. 2ના મૃત્યુ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક પ્રતિભાનું કેન્દ્ર બનાવવા હંકલ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવમી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે મોસ્કોમાં ભારત રશિયા આંતર સરકારી આયોગની બેઠકમાં ભાગ લેશે. હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી ઇરાન હવે સેવા ફી વસૂલશે. જેસમાં ભારતના પ્રણેશ એમએ કાનીજસા ઓપનનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. આવો માણીએ એક ગીત.

0: 93.9 मेगाहर्ट्ज पर आप जो विविध भारती वडोदरा ની સાથે વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: ચિત્રલોક
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
2: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
5: હાઈ ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
1: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ.
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
5: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ચિત્રલોક. ૯૩.૯ મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. પ્રસ્તુત છે અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ શોધ અનુરૂપ જોડીદારની.
6: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
7: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
8: નમસ્તે શ્રોતાઓ.
7: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
8: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી. તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
7: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
8: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો હું શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
7: બરાબર.
8: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
7: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
9: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
7: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
8: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
7: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
8: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
7: અચ્છા.
8: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
7: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
8: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
7: અચ્છા.
8: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં

0: રિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 991 આ નંબર પર, 1800 2677 991, અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ શોધ અનુરૂપ જોડીદારની. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું. 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: કૈફી આઝમીની લખેલી આ ગઝલ હતી ફિલ્મ અર્થમાંથી, સ્વર અને સંગીત જગજીત સિંઘના.
1: સેહત આપકી સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકિ એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: ફિલ્મ માસૂમની આ ગઝલ હતી. ભૂપિંદર અને સુરેશ વાડકરના સ્વર, સંગીત રાહુલ દેવ બર્મનનું, ગુલઝારના બોલ.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: મિર્ઝા ગાલિબની આ ગઝલ હતી, સ્વર અને સંગીત જગજીત સિંઘના.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે.

0: निर्धारित समय पर KYC अपडेट करावो જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
0: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ. અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
0: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
0: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

ઇન્દિવરની આ શબ્દરચનાને સંગીતબદ્ધ કરી જગજીત સિંઘે, સ્વર આપ્યો સુરેશ વાડકરે. ફિલ્મ પ્રેમગીતની આ ગઝલ હતી.

ગુલામ અલીના સ્વરમાં દિલ્લગીની આ ગઝલ હતી. સંગીત રફીક હુસૈનનું, બોલ ફરહત શહેઝાદના.

કુલદીપ સિંઘના સંગીત નિર્દેશનમાં સાત સાત ફિલ્મની આ ગઝલ હતી. સ્વર આપ્યો ચિત્રા સિંઘે, જાવેદ અખ્તરની શબ્દરચના હતી. મિત્રો, આ સાથે જ આજનો ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં આ ગીત હતું અમર અકબર એન્થની ફિલ્મનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, આનંદ બક્ષીના બોલ. મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ સ્ટ્રેન્જ મ્યુઝિક ડે, જેના વિશે આજે આપણે કાર્યક્રમમાં વાત કરી રહ્યા છીએ. વાતની શરૂઆત કરીએ એક સરળ પ્રશ્નથી. વિચિત્ર સંગીત એટલે શું? તેનો કોઈ એક ચોક્કસ જવાબ નથી. કોઈ વ્યક્તિ માટે વિચિત્ર સંગીત એટલે ઇલેક્ટ્રોનિક સંગીત, પ્રયોગાત્મક જેઝ અથવા પરંપરાગત ધૂનવીલાનું સંગીત, તો બીજી

વ્યક્તિ માટે એવું સંગીત હોઈ શકે છે જે એવા સાધનો વડે બનાવવામાં આવ્યું હોય જે મૂળભૂત રીતે સંગીતના સાધનો જ ન હોય, જેમ કે બોટલ, ધાતુની વસ્તુઓ, ઘરગથ્થુ સાધનો, રમકડા અથવા ક્યારેક તો શાકભાજી પણ. અને આ જ વાત સંગીતને ખૂબ રસપ્રદ બનાવે છે. સંગીત માત્ર પિયાનો, ગિટાર, વાયોલિન કે ઢોલથી જ બનતું નથી. જે પણ વસ્તુમાંથી અવાજ ઉત્પન્ન થઈ શકે છે તેનો ઉપયોગ કોઈને કોઈ રીતે સંગીત બનાવવા માટે થઈ શકે છે. કલ્પના કરો કે કોઈ સંગીત રચના મશીનનો અવાજ, ટ્રાફિકનો અવાજ, પગલાના અવાજ, દરવાજાના ખુલવાના કે બંધ થવાના અવાજ, ઘડિયાળનો ટીકટીક અવાજ, પક્ષીઓનો કલરવ કે પછી આપણા રોજિંદા જીવનમાં આપણને સંભળાતા અન્ય અવાજોથી બનાવવામાં આવી હોય. કેટલાક લોકોને તે માત્ર ઘોંઘાટ લાગશે, પરંતુ બીજા લોકો માટે તે એક સર્જનાત્મક સંગીતનો અનુભવ બની શકે છે. તો આ રીતે આપણે આધુનિક સંગીતના એક મહત્વપૂર્ણ વિચાર તરફ આગળ વધીએ છીએ, અને તે છે પ્રયોગાત્મક સંગીત. પ્રયોગાત્મક સંગીતકારો ઘણીવાર પોતાને પ્રશ્નો પૂછે છે, જો આપણે પરંપરાગત ધૂનને દૂર કરી દઈએ તો શું? જો મૌન પણ સંગીતનો એક ભાગ બની જાય તો કેવું? જો રોજિંદા જીવનના અવાજોને સંગીતના સાધનો તરીકે ઉપયોગ કરવામાં આવે તો કેવું રહેશે? અને જો શ્રોતાઓ પોતે જ સંગીતના કાર્યક્રમનો એક ભાગ બની જાય તો? આવા પ્રશ્નોએ દુનિયાભરના અનેક સંગીતકારો અને સંગીત રચયિતાઓને આ માટે પ્રેરણા આપી છે. આવો કાર્યક્રમમાં હવે એક ગીત સાંભળીએ. આ ગીત જેને સ્વર આપ્યો છે કિશોર કુમાર અને સાથીઓએ, ફિલ્મનું નામ છે કર્ઝ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

લક્ષ્મીકાંત પ્યારેલાલનું જ સંગીતબદ્ધ કરેલું પ્રતિજ્ઞા ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા, જેને સ્વર આપ્યો મોહમ્મદ રફીએ અને બોલ આનંદ બક્ષીના જ. મિત્રો, બોલિવૂડમાં આર ડી બર્મન પરંપરાગત વાદ્યોને બદલે કંઈક અલગ અને અજીબ વસ્તુઓથી તાલ અને સંગીત બનાવવા માટે જાણીતા હતા. ગીત ચુરા લિયા હૈ તુમનેમાં સંગીત શરૂ થાય તે પહેલાં જે અવાજ આવે છે તે કાચની બોટલ અને ચમચી દ્વારા વગાડવામાં આવ્યો છે. અમેરિકન સંગીત રચયિતા જ્હોન કેજ સંગીતની પરંપરાગત સમજને પડકારી હતી. તેમના કામ દ્વારા તેમણે બતાવ્યું કે મૌન અને રોજિંદા જીવનના સામાન્ય અવાજો પણ સંગીતની રચનાનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. જેમ કે લોકોની હિલચાલ, ઉધરસ, પગલાં અથવા બહારથી આવતા અવાજો, તે પણ સંગીત સાંભળવાના અનુભવનો ભાગ બની જાય છે. કલ્પના કરો કે તમે એક કોન્સર્ટ હોલમાં બેઠા છો અને એક સુંદર પિયાનો પ્રદર્શન સાંભળવાની અપેક્ષા રાખો છો અને અચાનક મૌન. શરૂઆતમાં તમને લાગશે કે કંઈક ખોટું થયું છે, પરંતુ પછી તમે તમારી આસપાસના અવાજો પર ધ્યાન આપવાનું શરૂ કરો છો. કોઈ પોતાની ખુરશી પર હલનચલન કરે છે, કોઈને ઉધરસ આવે છે, તમને એર કન્ડિશનનો કે પંખાનો અવાજ સંભળાય છે, બહારથી કોઈ અવાજ આવે છે, અને અચાનક શ્રોતાઓ માત્ર સંગીત સાંભળતા નથી, શ્રોતાઓ પોતે જ તે અનુભવને સર્જવામાં મદદ કરી રહ્યા છે. અને

આજ પ્રયોગાત્મક તથા વિચિત્ર સંગીતની ભાવનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ વિચિત્ર સંગીત માત્ર પ્રખ્યાત સંગીત રચયિતાઓ પૂરતું મર્યાદિત નથી. દુનિયાભરના સંગીતકારોએ એવા રસપ્રદ વાદ્યો અને સંગીત પરંપરાઓ વિકસાવી છે જે અન્ય સંસ્કૃતિના શ્રોતાઓને ખૂબ જ અલગ અથવા વિચિત્ર લાગી શકે છે. ચાલો ઉદાહરણ તરીકે થેરેમિન વિશે વાત કરીએ. થેરેમિન 20મી સદીની શરૂઆતમાં શોધાયેલું એક ઇલેક્ટ્રોનિક સંગીત વાદ્ય છે. મોટાભાગના વાદ્યોથી અલગ થેરેમિનને સીધું સ્પર્શ કર્યા વિના વગાડી શકાય છે. વાદક બે એન્ટેનાની આસપાસ પોતાના હાથની હિલચાલ દ્વારા અવાજની ઊંચાઈ અને તીવ્રતાને નિયંત્રિત કરે છે. તેમાંથી નીકળતો અવાજ ખૂબ જ અલગ અને લગભગ ભૂતિયા પ્રકારનો અથવા રહસ્યમય લાગે છે. તેનો ઉપયોગ ખાસ કરીને સાયન્સ ફિક્શન અને હોરર ફિલ્મોમાં કરવામાં આવ્યો છે અને તેનો રહસ્યમય અવાજ આજે પણ સરળતાથી ઓળખી શકાય છે. અને પછી આવે છે એવા વાદ્યો જેની આપણે કલ્પના પણ ન કરી હોય. કેટલાક સંગીતકારોએ પાઇપ, ધાતુની વસ્તુઓ, રિસાયકલ કરેલી સામગ્રી, કાચ, પાણી એટલે કે જળતરંગ અને તમે માનશો શાકભાજીમાંથી પણ વાદ્યો બનાવ્યા છે. હા, તમે સાચું સાંભળ્યું, શાકભાજી. દુનિયાના વિવિધ સ્થળોએ વેજીટેબલ ઓર્કેસ્ટ્રા એટલે કે શાકભાજીમાંથી બનાવેલા વાદ્યો વડે સંગીત રજૂ કરવાના પ્રયોગો થયા છે. ગાજર, કાકડી, કોળું, મરચાં અને અન્ય શાકભાજીમાંથી વાદ્યો બનાવીને સંગીત રજૂ કરવામાં આવે છે. સાંભળવામાં કદાચ આ વાત રમૂજી લાગે, પરંતુ તે સંગીતના એક ગંભીર સિદ્ધાંતને દર્શાવે છે કે સર્જનાત્મકતા સામાન્ય વસ્તુઓને અસાધારણ અવાજોમાં બદલી શકે છે. અને કદાચ આ જ આંતરરાષ્ટ્રીય વિચિત્ર સંગીત દિવસની સાચી ભાવના છે. આ દિવસ માત્ર વિચિત્ર લાગતું સંગીત સાંભળવા વિશે નથી, તે જિજ્ઞાસુ બનવા વિશે છે. હવે સાંભળીએ નમક હલાલ ફિલ્મનું ગીત, કિશોર કુમાર અને સાથીઓના સ્વરમાં, સંગીત બપ્પી લહેરીનું, બોલ પ્રકાશ મહેરાના.

અમિતાભ ભટ્ટાચાર્ય, માસ્ટર રવિ અને બાળ સાથીઓના સ્વરમાં આ ગીત હતું મિસ્ટર નટવરલાલ ફિલ્મનું. રાજેશ રોશનનું સંગીત, ગીતકાર આનંદ બક્ષી. મિત્રો, સંગીત હંમેશા માનવ પ્રયોગશીલતાનું એક સ્વરૂપ રહ્યું છે. હજારો વર્ષ પહેલાં માણસોએ શોધ્યું કે વસ્તુઓને અથડાવવાથી લયબદ્ધ અવાજ ઉત્પન્ન થઈ શકે છે. તેમણે શોધ્યું કે હવામાં ફૂંક મારવાથી ખોખલી વસ્તુમાંથી અલગ અલગ સ્વર ઉત્પન્ન થઈ શકે છે અને શોધ્યું કે તારને કંપાવવાથી સંગીતનો અવાજ ઉત્પન્ન થઈ શકે છે. સમય જતાં આ શોધો સંગીતના વાદ્યોમાં પરિવર્તિત થઈ અને સદીઓ પછી વીજળી તથા ટેકનોલોજીએ સંગીત માટે નવી શક્યતાઓ ઊભી કરી. આજે સંગીતકારો કમ્પ્યુટર, સિન્થેસાઇઝર, ડિજિટલ ઇફેક્ટ્સ, કુદરતી અવાજોના રેકોર્ડિંગ અને અસંખ્ય અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંગીત બનાવી શકે છે. આધુનિક સંગીતકાર દરવાજો બંધ થવાનો અવાજ રેકોર્ડ કરી શકે છે, તેની પિચ બદલી શકે છે, તેમાં ઇકો ઉમેરી શકે છે, તેને વારંવાર વગાડી શકે છે અને તેમાંથી એક રિધમ બનાવી શકે છે. એક સામાન્ય અવાજથી શરૂ થયેલી વસ્તુ સંગીતનો ભાગ બની શકે છે અને આ જ કારણ છે કે વિચિત્ર સંગીત એટલું રસપ્રદ છે. તે આપણને આપણી આસપાસની

દુનિયાને વધુ ધ્યાનથી સાંભળવા પ્રેરણા આપે છે. હવે પછી જ્યારે પણ તમે રસ્તા પર ચાલતા હોવ ત્યારે ધ્યાનથી સાંભળજો. શું તમને ટ્રાફિકમાં કોઈ લય સંભળાય છે? શું તમને પક્ષીઓના અવાજમાં કોઈ ધૂન સંભળાય છે? શું મશીનોના અવાજોમાં અલગ અલગ સ્વર સંભળાય છે? શું પગલાના અવાજમાં કોઈ તાલ છે? કદાચ આપણી આખી દુનિયા સંગીતથી ભરેલી છે, આપણે માત્ર તેને હંમેશા ધ્યાનથી સાંભળતા નથી. તો હવે પ્રશ્ન એ છે કે તમે આંતરરાષ્ટ્રીય વિચિત્ર સંગીત દિવસ કેવી રીતે ઉજવી શકો? તે ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં એક એવું નવું કંઈક સાંભળો જે તમે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હોય. કોઈ અજાણી સંગીત શૈલી અથવા કલાકાર પસંદ કરો. બીજું, કોઈ અનોખા વાદ્યનો અવાજ સાંભળો. થેરેમિન, પ્રયોગાત્મક પ્રકર્ષણ વાદ્ય અથવા અન્ય સંસ્કૃતિના કોઈ પરંપરાગત વાદ્યનો અવાજ સાંભળવાનો પ્રયાસ કરો. ત્રીજું, તમારું પોતાનું વિચિત્ર સંગીત બનાવવાનો પ્રયાસ કરો. તમારે મોંઘા સાધનોની જરૂર નથી. ગ્લાસ પર ટકોરો, ચોખા ભરેલા ડબ્બાને હલાવો, તાળી પાડો, ટેબલ પર ટકોરા મારો, વરસાદનો અવાજ રેકોર્ડ કરો, તમારા અવાજ સાથે પ્રયોગ કરો અને પછી બધા અવાજોને ભેગા કરો. કદાચ તમારું સંગીત ખૂબ જ ખરાબ બનશે, પણ કદાચ તે ખૂબ જ રમૂજી બી હશે અથવા આશ્ચર્યજનક રીતે કદાચ તે સુંદર પણ બની શકે છે. અને આ જ તો પ્રયોગનો હેતુ છે. જ્યારે તમે પ્રયોગ કરી રહ્યા હોવ ત્યારે કોઈ કડક નિયમો જરૂરી નથી. અલબત્ત દરેક વ્યક્તિને વિચિત્ર સંગીત પસંદ આવશે જ એવું પણ નથી, અને તે બિલકુલ ઠીક છે. કલા દરેક વ્યક્તિને ગમે તે જરૂરી નથી. ક્યારેક કલાનો હેતુ આપણને અસ્વસ્થ, ઉત્સુક, આનંદિત, મૂંઝવણમાં અથવા વિચારશીલ બનાવવાનો પણ હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે અજાણ્યા અવાજોને એક તક આપીએ. તમારે તેના ચાહક બનવાની જરૂર નથી, માત્ર તેને સાંભળો, કારણ કે સાંભળવાથી જ શોધની શરૂઆત થાય છે. આવો કાર્યક્રમમાં હવે સાંભળીએ ચાંદ કા ટુકડા ફિલ્મનું ગીત, જેને સ્વર આપ્યો લતા મંગેશકર અને વિપિન સચદેવે. મહેશ કિશોરે આપ્યું સંગીત, શબ્દરચના સાવનકુમાર ટાકની.

મિત્રો, આપણે સાંભળ્યું મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું ગીત કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું સંગીત, જાવેદ અખ્તરના બોલ હતા. મિત્રો, કદાચ ઇન્ટરનેશનલ સ્ટ્રેન્જ મ્યુઝિક ડેનો સૌથી મોટો સંદેશ આ છે, અજાણ્યા અવાજથી ડરશો નહીં. સંગીતમાં અને જીવનમાં પણ જે વસ્તુ શરૂઆતમાં આપણને વિચિત્ર લાગે છે, તે જ ક્યારેક આપણને સૌથી વધુ રસપ્રદ લાગી શકે છે. એક વિચિત્ર અવાજ નવા સંગીતને જન્મ આપી શકે છે. એક અનોખું વાદ્ય સંગીતની નવી શૈલીને પ્રેરણા આપી શકે છે. એક અણધારી લય આવનારી પેઢીઓના સંગીતકારોને પ્રભાવિત કરી શકે છે. અને એક જિજ્ઞાસુ શ્રોતા સંગીતની આખી નવી દુનિયા શોધી શકે છે. તો મિત્રો, આજે શા માટે તમારી સામાન્ય સંગીતની પસંદગીથી થોડું બહાર ન નીકળીએ? થોડી મિનિટો માટે તમારી સામાન્ય પ્લેલિસ્ટને બાજુ પર મૂકો. કંઈક વિચિત્ર શોધો, કંઈક પ્રયોગાત્મક શોધો, કોઈ બીજી સંસ્કૃતિનું સંગીત સાંભળો. એવું કંઈક શોધો જે સાંભળીને તમને કહેવાનું મન થાય, મેં આવું સંગીત પહેલાં ક્યારેય નથી સાંભળ્યું. કારણ કે ક્યારેક સૌથી વિચિત્ર અવાજો આપણને સૌથી રસપ્રદ શોધો સુધી લઈ જાય છે. મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીત કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ, જેમાં આજે આપણે વાત કરી રહ્યા હતા ઇન્ટરનેશનલ સ્ટ્રેન્જ મ્યુઝિક ડેના વિષય પર. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું. થોડી જોવાનું સાંભળશો હિન્દીમાં સમાચાર.

ગિરીશભાઈ ગણદેવી કર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

ને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાન આપવામાં મદદ કરશે. તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારતમાં મોટું સ્થાનિક બજાર છે અને તે છેલ્લા 4 વર્ષમાં 9 મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કરીને વિશ્વ માટે તેના દરવાજા ખોલ્યા છે. આ 9 કરારો $60 ટ્રિલિયન અને 38 વિકસિત દેશોના સંયુક્ત GDP ધરાવતા અર્થતંત્રોને આવરી લે છે. શ્રી ગોયલ

ને આવરી લે છે. શ્રી ગોયલ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વેગ આપવા માટે 200થી વધુ પ્રતિનિધિઓના એક મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં 2 દિવસીય 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદઘાટન કરશે. ભૌતિક અને વર્ચ્યુઅલ મોડ આધારિત 2 દિવસીય કોન્ફરન્સ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. કોન્ફરન્સ દરમિયાન દેશભરના વિવિધ સુરક્ષા દળો અને પોલીસ દળોના 800થી વધુ અધિકારીઓ વિવિધ સમકાલીન બાબતો અને રાષ્ટ્રીય સુરક્ષા સામેના પડકારો પર ચર્ચા કરશે. આ વાર્ષિક વ્યૂહાત્મક મંચ આંતરિક સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન અને ઉભરતા જોખમો પર ગુપ્તચર, અર્ધલશ્કરી અને પોલીસ નેતૃત્વ વચ્ચે સંકલન સાધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે મોસ્કોમાં રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મન્ટુરોવ સાથે 27મા ભારત રશિયા આંતર સરકારી આયોગના વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહયોગની સહ અધ્યક્ષતા કરશે. તેઓ તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવને પણ મળશે અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કરશે. બિહાર સરકારે રાજ્યની પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારા માટે 5 સભ્યોની વિશેષ સમિતિની રચના માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા સેવારત અથવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે. આ સમિતિ 3 મહિનામાં રાજ્ય સરકારને તેની ભલામણો સુપ્રત કરશે અને તેના કાર્યક્ષેત્રમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, યુનિવર્સિટી, વ્યવસાયિક અને તકનીકી પ્રવેશ અને પાત્રતા તેમજ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમાવેશ થશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લાના મુસુનુરમાં ગોર્મેટ પોપકોર્નિકા સુવિધા ખાતે ભારતના પ્રથમ નોન GMO હાઈ એક્સપાન્શન પોપકોર્ન મકાઈ હાઇબ્રિડ બ્રિજનું અનાવરણ કરશે. આ પહેલનો ઉદ્દેશ પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને સારી બજાર પહોંચ દ્વારા કૃષિ પેદાશોમાં મૂલ્ય ઉમેરીને કૃષિને વધુ નફાકારક બનાવવાનો છે. ઉપરાષ્ટ્રપતિ કાર્યક્રમમાં ખેડૂતોનું સન્માન પણ કરશે અને કૃષિ હિસ્સેદારોને સંબોધન પણ કરશે, જ્યાં તેમનું રાજ્યપાલ એસ અબ્દુલ નિઝર અને મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સ્વાગત કર્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાત્રે અમરાવતી જિલ્લા મહિલા હોસ્પિટલમાં આગની ઘટનામાં 3 નવજાત શિશુઓના મોત ઉપર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ દરેક મૃત શિશુના પરિવારજનોને 5 લાખ રૂપિયાની નાણાકીય સહાય પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે માહિતી આપી હતી કે રાજ્યના આરોગ્ય વિભાગને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. આગ લાગી ત્યારે યુનિટમાં લગભગ 39 શિશુઓ સારવાર હેઠળ હતા. આ ઘટનામાં 36 શિશુઓને સુરક્ષિત રીતે બચાવાયા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. લખનૌ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આજે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર અને ગાઝિયાબાદ અને હરિયાણાના ફરીદાબાદમાં 9 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મની લોન્ડરિંગ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસ જંબુદ્વીપ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ લિમિટેડ સાથે સંબંધિત છે, જે કથિત રીતે બનાવટી ઇનવોઇસ અને ઈવે બિલ દ્વારા બોગસ ITC જનરેટરને પાસ કરવાનું અંગેનું છે. એજન્સીએ ઉમેર્યું હતું કે તપાસમાં પરિપત્ર વ્યવહારો, ભંડોળનું ઝડપી સ્તરીકરણ અને બોગસ સંસ્થાઓ દ્વારા રોકડ વ્યવહારોનો ખુલાસો થયો છે. GST અધિકારીઓએ 9.63 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો છેતરપિંડીથી ઉપયોગ સ્થાપિત કર્યો છે અને 10 કરોડથી વધુ ટેક્સ ક્રેડિટ પણ પાસ કરી છે, જેના પરિણામે સરકારી તિજોરીને ખોટ રીતે નુકસાન થયું છે. પાકિસ્તાનના વરિષ્ઠ નેતા અને જમિયત ઉલેમાએ ઇસ્લામ એફના વડા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે 1971ના ભારત સામેના યુદ્ધમાં દેશની શરમજનક હારને યાદ કરી છે અને ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી જુલમ, હિંસા અને રક્તપાત આખરે આ ક્ષેત્રમાં નવા ભૌગોલિક ફેરફારો તરફ દોરી શકે છે.
પિશાવરમાં એક સંમેલનને સંબોધતા રહેમાને સૈન્યના વારંવારના તાકાતના દાવાઓ અને તેના આક્રમણ

0: વલણ ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સાથે સાથે દેશભરના સામાન્ય લોકો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીનો તેમની તરફ પણ ધ્યાન દોર્યું હતું. ટોચના લશ્કરી નેતૃત્વ પર સીધો પ્રહાર કરતા એફના વડાએ પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વના વર્તમાન નિવેદનો અને 1971ના ભારત સાથેના યુદ્ધની આસપાસની ઘટનાઓ વચ્ચે સમાનતા દર્શાવી. આજે નવા સપ્તાહના આરંભે શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં પ્રારંભિક વધારા બાદ ઘટાડો નોંધાયો હતો. છેલ્લે મળેલા અહેવાલો મુજબ સેન્સેક્સમાં 200 પોઈન્ટ અને નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, આઈટી અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો, જ્યારે પીએસયુ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને એફએમસીજી ક્ષેત્રોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં લિપુલેખ પાસે પાસ માર્ગે યોજાયેલી કૈલાશ માનસરોવર યાત્રા 2026 ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થઈ. 4 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન કુલ 477 યાત્રિકોએ 10 જૂથોમાં યાત્રા કરી હતી તથા કૈલાશ પર્વત ઉપર પણ માનસરોવરના દર્શન કર્યા હતા. યાત્રાના અધિકારી ધનસિંહ બિસ્ટે જણાવ્યું કે 10મું અને અંતિમ જૂથ ગઈકાલે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યું હતું અને તેમણે યાત્રાના સફળ સંચાલનમાં સહયોગ આપવા બદલ તમામ સંબંધિત વિભાગો અને સેનાના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
1: श्री कैलाश मानसरोवर यात्रा में 10 दलों का संचालन किया गया लिपु पास से. भारत में सुबेरे 9:20 पे पहुंच गए थे और शाम को 5:30 कुमाऊं मंडल विकास निगम पर्यटक आवास गृह धारचूला में पहुंच गए. साल जो है टोटल इस यात्रा में 477 यात्रियों ने सफल यात्रा संपन्न की.
0: કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત બની છે. છેલ્લે અહેવાલ મળ્યા ત્યારે ભારતે લંચ બાદ 7 વિકેટે 438 રન કર્યા હતા. લંચ સમયે પંત 63 અને જુરેલ 59 રને રમતા હતા. આજે સવારે ભારતે 5 વિકેટે 300 રનથી બેટિંગની શરૂઆત કરી હતી. જોકે નાઇટ વોચમેન તરીકે આવેલા સારાંજ જૈન રન આઉટ થયા બાદ ઇજાને કારણે રમતમાંથી નિવૃત્ત થયેલા પંત ફરી મેદાનમાં ઉતર્યો હતો અને જુરેલ અને પંતે આક્રમક ફટકાબાજી કરીને શ્રીલંકાના બોલરોને મચક આપી ન હતી અને બંનેએ 1/2 સદી ફટકારી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતમાં ડેટા સેન્ટર્સ, ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિ જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે જાપાનના ઉદ્યોગકારોને અપીલ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરશે. બિહારમાં પરીક્ષા પદ્ધતિમાં સુધારણા માટે સમિતિની રચના કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. પાકિસ્તાનના વરિષ્ઠ નેતા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરની ટીકા કરી. શેરબજારમાં આજે પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડો અને શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત. હવે આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: સુનના ચાહે યા દેખના ચાહે ઇસ શહેર કો તો મોસમ વાકઈ અચ્છા હૈ. અબ એક સાથી કી વાત હૈ કે સોચો સવાલ ન હોતે તો દુનિયા કિતની ખાલી ખાલી હોતી. સવાલ હમારા રાસ્તા પ્રશસ્ત કરતે હૈ ઓર જવાબ હમે આશ્વાસન સે ભર દેતે હૈ. સવાલ તો એક ખાલી પન્ના ભર હૈ જિસ પર હર જવાબ વો પન્ના ભર દેતા હૈ. કુછ જવાબ હમે જીવન મે સબક કે રૂપ મે મિલતે હૈ તો કુછ સવાલ અનુત્તરિત હી રહે જાતે હૈ. પરિપક્વતા કી પહેચાન યે નહીં હૈ કે આપકે પાસ હર સવાલ કા જવાબ હો, બલ્કિ યે હૈ કે આપ જાનતે હો કે કિસ સવાલ કા જવાબ દેના જરૂરી હૈ ઓર કિસ સવાલ પર ચુપ રહેના જરૂરી હૈ. જી હા, યહી પરિપક્વતા હોતી હૈ કે કિસ સવાલ કા જવાબ દે, ક્યા જવાબ દે ઓર કિતના બોલના ચાહીએ, કિતના જવાબ દેના હૈ, ઇસી કો પરિપક્વતા કહેતે હૈ. એક સાથી હમારે યે ભી લિખ રહે હૈ કે સવાલ કભી ખત્મ નહીં હોતે, એક ઉત્તર સે દૂસરા પ્રશ્ન જન્મ લેતા હૈ, પૂરા બ્રહ્માંડ હમારે હી ભીતર કી જિજ્ઞાસાઓં કા એક આઈના હૈ, હમ બહાર ઉત્તર ખોજતે હૈ જબકી મૂળ પ્રશ્ન હમારે ભીતર હી જીવિત રહેતા હૈ. અનસુલજે સવાલ જીવન કી રિક્તતા નહીં બલ્કિ ઉસકી નિરંતરતા કા પ્રમાણ હૈ. ધન્યવાદ દેતે હૈ આપકો. ચલી હમ આગે બઢ રહે હૈ સ્ત્રી ફિલ્મ કા ગાના. મહેન્દ્ર કપૂર કી આવાઝ, ભરત વ્યાસ કે બોલ, સંગીત કિસકા હૈ યે આપ બતાઈએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિતા મકવાણા વાંચે છે. વિશ્વભરમાં આજે ગુજરાતી ભાષા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર વીર કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. તેનો મુખ્ય હેતુ આપણી માતૃભાષા અને સાહિત્યના ગૌરવને જાળવી રાખવાનો છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ નર્મદનું બહુમૂલ્ય યોગદાન છે. તેમણે પહેલો ગુજરાતી શબ્દકોશ નર્મકોશ આપ્યો હતો, ઉપરાંત જય જય ગરવી ગુજરાત જેવી અમર રચનાઓ પણ આપી. આ દિવસની ઉજવણીમાં આજે વિવિધ સંસ્થાઓમાં સાહિત્યકારો કવિઓના સન્માન સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે આજે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ઢોલ શરણાઈ અને ડમરૂના ધ્વનિ તથા હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પાલખી યાત્રા યોજાઈ. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે મંદિરમાં ભક્તો માટે કરાયેલી વ્યવસ્થાની પ્રશંસા કરી.
1: આ વર્ષે જે ટ્રસ્ટ તરફથી વધુ મોટો ડેવલપમેન્ટ માટે કોરિડોર બનાવવાનું આયોજન શરૂ કર્યું છે, એમાં મને ગઈકાલે જાણવા મળ્યું એ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં ખાનગી મિલકતો સારી કિંમત આપી અને ટ્રસ્ટ દ્વારા સરકાર દ્વારા ખરીદવામાં આવી છે અને આવનારા ભવિષ્યમાં હજુ પણ ભગવાન સોમનાથના આશીર્વાદથી અહીંયા વિકાસ થવાનો છે અને એનો લાભ ભગવાનના ભક્તોને.
0: તો બોટાદમાં સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટ ભંજકદેવ હનુમાનજીના મંદિરમાં ભક્તોએ ઉજ્જૈનના મહાકાળેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીની જેમ ડમરૂ શંખ ઝાંજ અને પખાવાજ જેવા પરંપરાગત વાજિંત્રોના નાદ સાથે ડમરૂની આરતી કરી હતી. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રાવણ ઉત્સવ મેળો યોજાશે. ધાર્મિક પર્વ નિમિત્તે સ્વસહાય જૂથની બહેનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાના હેતુસર

0: યોજાનારા મેળામાં 165 સખીમંડળની અંદાજે 300 બહેનો માટે 165 સ્ટોલ તૈયાર કરાશે, જ્યાં તેમના દ્વારા નિર્મિત ખાદ્ય ઉત્પાદનો, હાથથી તૈયાર કરાયેલી વસ્તુઓ, પરંપરાગત વસ્ત્રો, પૂજાની સામગ્રી તેમજ ઘર સજાવટની વસ્તુઓનું વેચાણ કરાશે. આગામી 26-30 ઓગસ્ટ સુધી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ભાવનગરના જવાહર મેદાનમાં, રાજકોટના ઘેલા સોમનાથ મહાદેવ અને ભરૂચના નીલકંઠધામ પોઈચા ખાતે સખી મંડળોના આ સ્ટોલ કાર્યરત રહેશે. જ્યારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આગામી 2-7 સપ્ટેમ્બર પોરબંદર અને રાજકોટના લોકમેળામાં તથા દેવભૂમિ દ્વારકામાં આ પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ તૈયાર કરાશે. ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે શૈક્ષણિક સંસ્થાઓને ઉદ્યોગ સાથે જોડવી પડશે. આજે ગાંધીનગરમાં પંડિત દીનદયાળ ઉર્જા યુનિવર્સિટી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ મુજબ જણાવ્યું.
1: ये यूनिवर्सिटी प्रधानमंत्री जी जब मुख्यमंत्री थे तब उन्होंने एस्टैब्लिश की थी, और इसके पीछे की जो सोच थी वो यही थी कि अगर भारत को विकसित राष्ट्र बनना है, गुजरात को बेहतर करना है, तो हमें कहीं ना कहीं जो पढ़ाई लिखाई के संस्थान है उनको इंडस्ट्री के साथ जोड़ना पड़ेगा. साइंस टेक्नोलॉजी और पढ़ाई लिखाई एजुकेशन, इन सबका आपस में बहुत गहरा संपर्क और संदर्भ है. इंडस्ट्री का बहुत बड़ा हिस्सा है, जो एकेडेमिक्स है उनका बहुत बड़ा काम है.
0: બોટાદમાં મનોદિવ્યાંગ બાળકો રાખડીઓ બનાવી સ્નેહના દોરાથી આત્મનિર્ભરતાની આસ્થા તરફ આગળ વધી રહ્યા છે. આગામી રક્ષાબંધનના તહેવાર માટે આ બાળકો અંદાજે 10,000 રાખડી બનાવે છે, જેની કિંમત 10-80 રૂપિયા સુધીની હોય છે. આ અંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશ ભીમાણીએ વધુ માહિતી આપી.
2: હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તો મના દિવ્યાંગ બાળકોએ રાખડી બનાવે છે, અને આ રાખડીનું બોટાદ શહેરની જુદી જુદી શાળા કોલેજો અને જુદી જુદી સંસ્થાઓ તથા સોસાયટીઓમાં તેનું વેચાણ કરવામાં આવે છે. રાખડીનું જે વેચાણ છે એનાથી બાળકોને પ્રોત્સાહન મળે છે, અને એના દ્વારા જે કંઈ ઇન્કમ થાય છે એ સંસ્થાની પ્રવૃત્તિમાં વપરાતી હોય છે. અહીંયા હાલ 45 મનોદિવ્યાંગ બાળકો તાલીમ લઈ રહ્યા છે.
0: રક્ષાબંધન નિમિત્તે જામનગરની ઈ બસ સેવામાં મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે શહેરની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમજ પરિવારજનોને મળવા સરળતાથી અને સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી છે. આ દિવસે મહિલાઓ જામનગર ઈ બસમાં ભાડું ચૂકવ્યા વિના મુસાફરી કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन, तराने नए पुराने। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: પૂજા પ્લસ,
4: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની।
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

અંશ મેગાહર્ટ્ઝ પર. પૂજા પ્લસ, પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોકાણથી જન્મભૂમિનું ઋણ અદા કરવા કેનેડામાં વસતા ભારતીયોને અનુરોધ કર્યો. ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્યના સેવન બાદ 13 લોકોના મોત મામલે વધુ 13 આરોપીની ધરપકડ. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયાએ દુર્ઘટનાની સમીક્ષા કરી. બનાસકાંઠામાં 3571 કિલો શંકાસ્પદ અખાદ્ય મરચાનો જથ્થો જપ્ત. શ્રાવણના બીજા સોમવારે શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર. અને મહેસાણામાં 3 ખેલાડીની ગ્રેપલિંગ કુસ્તીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોકાણથી જન્મભૂમિનું ઋણ અદા કરવા કેનેડામાં વસતા ભારતીયોને અનુરોધ કર્યો છે. ટોરન્ટો વિમાનમથક પર પરંપરાગત સ્વાગત અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા દ્વારા યોજાયેલા સત્કાર સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતીઓનો મજબૂત સહયોગ સહકાર મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા લક્ષ્યો સાથે વિકાસની વિચાર થકી આજે આખા ગુજરાતનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે. તેમણે ગુજરાત અને વિકાસ શબ્દને એકબીજાના પર્યાય પણ ગણાવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત સંમેલનની સફળતાથી વધુને વધુ રોકાણ ગુજરાતમાં આવતું થયું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું. તેમણે કેનેડાના ગુજરાતી સમુદાયોને આ સંમેલનમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ H1N1 મોસમી રોગચાળા સામે આગોતરા આયોજનની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં તેમણે કહ્યું, રાજ્યમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી. દરમિયાન તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની તમામ હોસ્પિટલોમાં દર્દીઓના નમૂના પરીક્ષણ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન થાય તેમજ ઇમરજન્સી વિભાગ તબીબો અને નર્સિંગ સ્ટાફને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
1: H1N1 સ્વાઇન ફ્લુ જે પ્રસરી રહ્યો છે, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3 ત્રણ આ રોગના લક્ષણો હોય છે. એવું લાગે તો તુરંત જ ટેસ્ટ કરવાના. અને હવે આ દવા એમની હોવાથી અને એમની સારવાર અદ્યતન હોવાથી કોઈ ગભરાવાની જરૂર છે જ નહીં. આવા 2 જ કેસો છે, કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 27 તારીખે ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન 900 પદવીધારકોને પદવી એનાયત કરાશે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે આ અંગે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી.
2: ગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27મી ઓગસ્ટે પ્રાણ જીવન વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે. કુલ 900 વિદ્યાર્થીઓ પદવી પ્રાપ્ત કરશે. કુલ 12 વિદ્યાર્થીઓને મંદિર અને ધ્વજચંદ્રક એનાયત કરવામાં આવશે. જેને આપણે ફેકલ્ટી એટલે વિદ્યાશાખા કહીએ છીએ, એ વિદ્યાશાખાનો મંદિર ચંદ્રક એ 7 વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે.
0: ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્યના સેવન બાદ સર્જાયેલી દુર્ઘટના મામલે કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ આજે ભાવનગરની હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી બાંભણિયાએ કહ્યું, અસરગ્રસ્ત દર્દીઓને તમામ પ્રકારની સારવાર અપાઈ રહી છે.
3: આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મીટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મીટિંગની અંદર પણ ચર્ચા થઈ છે. જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવા

0: કરવાનો પ્રયત્ન કરશે.
1: દરમિયાન આજે આ મામલે કેફી દ્રવ્ય માટેના કાચો સામાન પૂરો પાડતા મધ્યપ્રદેશના મુખ્ય સૂત્રધાર સહિત વધુ 13 આરોપી પકડાયા છે. આ સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલે અત્યાર સુધીમાં 27 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે 21 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. બનાસકાંઠાના ડીસામાં 2,45,000 રૂપિયાથી વધુની કિંમતનો 3,571 કિલો શંકાસ્પદ અખાદ્ય મરચાનો જથ્થો કબજે કરાયો, જ્યારે 2,500 કિલો છેલ્લી તારીખ વીતી ગઈ હોય તેવા તથા બિનઆરોગ્યપ્રદ મરચું પાવડરના જથ્થાનો તાત્કાલિક નાશ કરાયો હતો. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા GIDCમાં આવેલી મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગ પેઢીમાં દરોડા પડાતા મરચું પાવડરના ઉત્પાદનમાં ભેળસેળ કરાતી હોવાનું જણાયું છે. ત્યારબાદ કુલ 9 નમૂના ચકાસણી માટે મોકલાયા. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ દેશ વિદેશના ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોને ગુજરાતમાં પોતાના ઉદ્યોગની સ્થાપના કરવા આમંત્રણ આપ્યું છે. ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી PDEU ખાતે સિક્વન્સ 2026 સંમેલનને સંબોધતા શ્રી મોઢવાડિયાએ PDEU ખાતે ટૂંક સમયમાં જ આબોહવા પરિવર્તન અને તેની અસરોને પહોંચી વળવા અત્યાધુનિક ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના પરસ્પર સહયોગ માટે PDEU દ્વારા વિવિધ કંપનીઓ સાથે સમજૂતી કરાર કરાયા. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડિજિટલ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા AIથી સરકારી કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે. ગાંધીનગરમાં એક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ટેક સક્ષમ કાર્યશાળાનો પ્રારંભ કરાવતા શ્રી મોઢવાડિયાએ નવી ટેકનોલોજી અપનાવવા પર ભાર આપ્યો હતો. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં વિકાસ કાર્યો અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નમો મેડિકલ હોસ્પિટલ, નમો મેડિકલ કોલેજ, સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળા તેમજ સાયલીની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન સુશ્રી પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો, શિસ્ત અને સંસ્કારનું મહત્વ સમજાવી તેમને પુસ્તકો અને ચોકલેટનું વિતરણ કર્યું. ભક્ત ભક્તિ અને ભગવાનના અદ્ભુત ત્રિવેણી સંગમ સમાન પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે આજે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપર ઉમટી રહ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે બીજા સોમવારની મધ્યાહન આરતી સુધીમાં 50,000થી વધુ ભક્તોએ મહાદેવ દાદાના દર્શન કર્યા, જ્યારે ભક્તો દ્વારા અંદાજે 45 જેટલી ધ્વજા પૂજા કરવામાં આવી હતી. તો છોટી કાશી નામે પ્રખ્યાત જામનગરમાં શિવ મંદિરોમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
2: છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં વહેલી સવારથી જ ભક્તો શ્રાવણી સોમવારના શિવજીને ભજવા માટે આતુર જોવા મળી રહ્યા હતા. નગરના પ્રાચીન રાજાશાહી સમયના શિવ મંદિરોમાં લાંબી કતારોમાં ભક્તો મહાદેવને પૂજવા થનગની રહ્યા હતા. ખાસ કરીને નગરના કાશી વિશ્વનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભીણભજન મહાદેવ, વાલકેશ્વર મહાદેવ તેમજ નાગેશ્વર મહાદેવ મંદિરે ભક્તો બેલીપત્રો, અબીલ, ગુલાલ અને દૂધનો અભિષેક કરતા જોવા મળી રહ્યા હતા. શ્રાવણી સોમવાર હોય મહાદેવને પણ ખાસ અલગ શણગાર અને આરતી કરવામાં આવી રહી હતી. જગત રાવલ, જામનગર.
1: તો મહેસાણાના વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિરના સાનિધ્યમાં 108 ઋષિકુમારો વચ્ચે ભવ્ય મૃત્યુંજય જાપ સ્પર્ધા યોજાઈ ગઈ. મોરબીમાં વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે 3 દિવસના પરંપરાગત શ્રાવણી મેળાના સમાપનના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મહેસાણાના 3 ખેલાડીઓને ગ્રેપલિંગ કુસ્તીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થઈ. તાજેતરમાં ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલી રાષ્ટ્રીય ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધામાં વિસનગરના આસ્થા ચૌધરીએ 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં 56 કિલો વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. તેમણે ઝારખંડ અને દિલ્હીના ખેલાડીને પરાજય આપ્યો હતો, જ્યારે ત્રુપલ ચૌધરીએ આ જ વયની શ્રેણીમાં 66 કિલો વજન વર્ગમાં રજત અને દેવમ ચૌધરીએ 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં 66 કિલો વજન વર્ગમાં રજત ચંદ્રક જીત્યો. વિસનગરના દઢિયાળ ગામના આ ત્રણેય ખેલાડી હવે આગામી નવેમ્બર મહિનામાં અઝરબૈજાન ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં

લાગલે છે. મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. પશ્ચિમી વિક્ષેપ, વરસાદને ખેંચતી રેખા અને હવાનું ઓછું દબાણ જેવી ત્રણ પ્રણાલી સક્રિય હોવાથી રાજ્યભરમાં આગામી 31 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ધી વલસાડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડની 61મી વાર્ષિક સાધારણ સભામાં બેંકની સભાસદ મંડળીઓને 12% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી. આ સાથે સભામાં સાયબર છેતરપિંડી સામે સાવચેતી રાખવા તથા ખેડૂતો અને પશુપાલકો માટે 0% વ્યાજના દરની કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વ્યાપ વધારવા અનુરોધ કરાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોકાણથી જન્મભૂમિનું ઋણ અદા કરવા કેનેડામાં વસતા ભારતીયોને અનુરોધ કર્યો. ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્યના સેવન બાદ સર્જાયેલી દુર્ઘટનામાં 13 લોકોના મોત મામલે વધુ 13 આરોપીની ધરપકડ. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ દુર્ઘટનાની સમીક્ષા કરી. બનાસકાંઠામાં 3,571 કિલો શંકાસ્પદ અખાદ્ય મરચાનો જથ્થો જપ્ત. શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરોમાં સવારથી ભક્તોનું ઘોડાપૂર. અને મહેસાણાના 3 ખેલાડીની ગ્રેપલિંગ કુસ્તીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝુબિદા ફિલ્મનું આ ગીત. કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં, ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર એ આર રહેમાન.

Claro. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ. ભારતે જમીન પુનઃસ્થાપન અને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા માટે પૂરતા અને ટકાઉ આંતરરાષ્ટ્રીય ભંડોળની હાંકલ કરી. સરહદ મુદ્દે ખાસ પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લેવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીનના બેઇજિંગ

0: પહોંચ્યા. બંબીહા ટોળકી સાથે જોડાયેલા ત્રણ ફરાર આરોપીને ભારતીય એજન્સીઓ મલેશિયાથી પરત લાવ્યા અને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતે 503 રને પોતાનો દાવ ડિક્લેર કર્યો. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ક્રેમલિન ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રશિયામાં ભારતીય રાજદૂત વિનયકુમાર અને સંયુક્ત સચિવ મયંકસિંહ પણ પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા હતા. બંને નેતાઓએ ભારત રશિયા સંબંધોને મજબૂત બનાવવાના અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. આ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, આર્થિક સહયોગ અને આગામી ઉચ્ચસ્તરીય શિખર સંમેલનોની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું. બેઠકમાં ડોક્ટર એસ જયશંકરે આર્થિક સહયોગ, વેપાર અને ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ભારત અને રશિયાની મજબૂત અને વધતી જતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને પક્ષોએ દિવસની શરૂઆતમાં આંતર સરકારી આયોગની બેઠક યોજી હતી અને તેના પરિણામને સકારાત્મક ગણાવ્યું હતું.
1: हमारा आर्थिक सहयोग व्यापार, ऊर्जा, उर्वरक, परमाणु ऊर्जा और अन्य क्षेत्रों में लगातार मजबूत हुआ है. मुझे लगता है कि दोनों देशों के बीच आर्थिक सहयोग में उल्लेखनीय प्रगति हुई है. प्रधानमंत्री नरेंद्र मोदी शंघाई सहयोग संगठन शिखर सम्मेलन और ब्रिक्स शिखर सम्मेलन में आपसे मिलने को उत्सुक हैं. दोनों देशों के बीच सहयोग की एक मजबूत तस्वीर हमारे सामने है जिसे हम और आगे बढ़ाना चाहते हैं.
0: બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતને ખાતરનો પુરવઠો વધારવાની ઓફર કરી કહ્યું કે મોસ્કો ભારતીય ખેડૂતો અને દેશના કૃષિ ક્ષેત્રને ટેકો આપવા માટે પગલાં લઈ રહ્યું છે. તેમણે આ વર્ષે રશિયા અને ભારત વચ્ચેના વેપારમાં થયેલા વિકાસ પર પણ પ્રકાશ પાડ્યો. ભારતે જમીન પુનઃસ્થાપન અને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા માટે વૈવિધ્યસભર પર્યાપ્ત, અનુમાનિત અને ટકાઉ આંતરરાષ્ટ્રીય ભંડોળની હાકલ કરી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે મોંગોલિયાના ઉલાન બાતર ખાતે રણનીકરણ સામે લડવા માટે યુએન સંમેલનના 17મા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે કે COP17 દરમિયાન સ્વસ્થ જમીન અને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા માટે નવીન નાણાકીય પદ્ધતિઓ પર મંત્રીસ્તરીય સંવાદમાં આ વાત કહી. શ્રી યાદવે કહ્યું કે જમીન પુનઃસ્થાપન એ ખર્ચ નથી પરંતુ ખોરાક, પાણી, જૈવ વિવિધતા, આજીવિકા અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતામાં રોકાણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે ચીનની બે દિવસની મુલાકાતે બેઇજિંગ પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન શ્રી ડોભાલ તેમના ચીની સમકક્ષ અને વિદેશમંત્રી વાંગ યી સાથે આવતીકાલે સરહદ મુદ્દા પર બંને દેશો વચ્ચેના ખાસ પ્રતિનિધિઓની વાટાઘાટોના 25મા રાઉન્ડમાં ભાગ લેશે. આજે પત્રકાર પરિષદમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું કે શ્રી ડોભાલ અને શ્રી વાંગ સરહદ મુદ્દા તેમજ અન્ય દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ અને પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી ચાલેલા લશ્કરી ગતિરોધ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો, પરંતુ ત્યારથી બંને પક્ષોએ સંબંધોને સ્થિર કરવા માટે પગલાં લીધા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જાપાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની જાપાન ઇન્ડિયા બિઝનેસ કન્સલ્ટેટિવ કમિટી અને ટોક્યોમાં ભારતીય દૂતાવાસ સાથે ગોળમેજી બેઠકને સંબોધિત કરી હતી. શ્રી ગોયલે કહ્યું કે દેશના મુક્ત વેપાર કરારે આખરે વૈશ્વિક વેપારના લગભગ 75% આવરી લેશે અને ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાન આપવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ભારત પાસે એક મોટું સ્થાનિક બજાર છે અને છેલ્લા 4 વર્ષમાં થયેલા 9 મુક્ત વેપાર કરારો દ્વારા વિશ્વ માટે તેના દરવાજા ખુલ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે આ 9 કરારો $60 ટ્રિલિયન સંયુક્ત જીડીપી અને 38 વિકસિત દેશો ધરાવતા અર્થતંત્રોને આવરી લે છે. કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ સાહસોના ઔપચારિકરણ PMFME યોજનાથી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યક્તિગત સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ સાહસોને લાભ થયો છે. આજે નવી દિલ્હીમાં PMFME સંમેલનમાં શ્રી પાસવાને જણાવ્યું કે કુલ લાભાર્થીઓમાંથી લગભગ 80% પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો છે અને તેમાંથી 44% મહિલાઓ છે. તેમણે કહ્યું કે 2020માં શરૂ થયેલી આ યોજનાને 10 લાખ લોકોને સીધી રોજગારી પૂરી પાડી છે.
2: PMFME की है हमारी स्कीम, जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો

કરશો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારતના પ્રથમ નોન જીએમઓ ઉચ્ચ વિસ્તરણ પોપકોર્ન મકાઈ હાઇબ્રીડ બીજના વિકાસને કૃષિમાં આત્મનિર્ભરતા અને દેશના ઘરેલુ નવીનતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વનું પગલું ગણાવ્યું છે. આજે આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લાના મુસુનુરૂમાં ગાર્મેન્ટ પોપકોનિકા સુવિધા ખાતે બીજનો શુભારંભ કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે નવું સ્વદેશી બીજ આ નિર્ભરતાને સમાપ્ત કરવામાં મદદ કરશે અને ભારત માટે વૈશ્વિક બજારોમાં પોપકોર્ન ઉત્પાદનો નિકાસ કરવાની તકો ખુલશે. તેમણે કહ્યું કે 8 રાજ્યોમાં 17,500થી વધુ ખેડૂતો લગભગ 40,000 એકરમાં ખેતી કરે છે. તેઓ હવે પોપકોર્ન મૂલ્ય શૃંખલાનો ભાગ બન્યા છે. ભારતીય એજન્સીઓએ મલેશિયામાં પકડાયેલા બમ્બીહા ગેંગ સાથે જોડાયેલા 3 ફરાર આરોપીઓને પાછા લાવ્યા છે. ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયામાં માહિતી આપી કે જસપ્રીતસિંહ, અજયસિંહ અને પવનદીપસિંહ નામના લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે અને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપીઓ ખંડણી, સરહદ પારથી હથિયારો અને માદક પદાર્થોની હેરફેર અને લુધિયાણામાં નિષ્ફળ બોમ્બ હુમલા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પોલિટેકનિકના 21 શિક્ષકો અને ફેકલ્ટીઓને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરશે. પુરસ્કાર મેળવનારાઓમાં કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના 12 શિક્ષકો અને ફેકલ્ટી, 3 સરકારી અને 2 ખાનગી કોલેજો સહિત રાજ્ય યુનિવર્સિટીઓમાંથી 5 અને પોલિટેકનિકના 4, 2 સરકારી અને 2 ખાનગી પોલિટેકનિકના શિક્ષકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ આજે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે બેઠકમાં સીબીએસઈની શૈક્ષણિક પરીક્ષા અને વહીવટી પ્રક્રિયાઓને મજબૂત બનાવવા માટેની મુખ્ય પ્રાથમિકતાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઝારખંડ સંયુક્ત સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષામાં કથિત ગેરરીતિ અંગે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને ઝારખંડ સરકારને નોટીસ પાઠવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને વી મોનાની ખંડપીઠે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઝારખંડ સરકાર, ઝારખંડ જાહેર સેવા આયોગ અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ ગોવાના એક રહેવાસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ગોવાની પીડિતાને ગત વર્ષે ડિજિટલ ધરપકડ કરી તેમની પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં 2 કરોડ રૂપિયાથી વધુની ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ અંગે 2 વ્યક્તિને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને ગોવાની સ્પેશિયલ પીએમએલએ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયે જાહેરાત કરી છે કે રાજ્યની મહિલાઓ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મજયંતિથી રાજ્યની અંદર સામાન્ય, એલએસએસ, ડિલક્સ, પોઈન્ટ ટુ પોઈન્ટ અને મોફુસિલ બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આજે વિધાનસભામાં એક નિવેદનમાં તેમણે જણાવ્યું કે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ રોજગાર, વ્યવસાય અને કોલેજો માટે મુસાફરી કરી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના ટ્રાન્સજેન્ડરો માટે પણ વિસ્તૃત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 170 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપના મહાસચિવ બીએલ સંતોષે આજે પટિયાલામાં પ્રથમ ઝોનલ બેઠકને સંબોધતા કહ્યું કે પંજાબ પરિવર્તન માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ભાજપ આ પરિવર્તનને વાસ્તવિકતા બનાવશે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી યોજાશે. ક્રિકેટમાં કોલંબોમાં વરસાદથી પ્રભાવિત બીજા ટેસ્ટના બીજા દિવસે રમતના અંતે શ્રીલંકાએ 2 વિકેટે 8 રન બનાવ્યા. અગાઉ ભારતે 9 વિકેટે 503 રન પર પોતાનો પહેલો દાવ ડિક્લેર કર્યો હતો. ભારતીય ટીમ માટે ધ્રુવ જુરેલે શાનદાર પ્રદર્શન કરીને અણનમ 115 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ. ભારતે જમીન પુનઃસ્થાપન અને દુષ્કાળ સ્થિતિ સ્થાપકતા માટે પૂરતા અને ટકાઉ આંતરરાષ્ટ્રીય ભંડોળની હાકલ કરી. સરહદ મુદ્દે ખાસ પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લેવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીનના બેઇજિંગ પહોંચ્યા. બમ્બીહા ટોળકી સાથે જોડાયેલા 3 ફરાર આરોપીને ભારતીય એજન્સીઓએ મલેશિયાથી પરત લાવ્યા. અને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ ક્રિકેટમાં ભારતે 503 રને પોતાનો દાવ ડિક્લેર કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એ ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
1: પૂજા પ્લસ.
2: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હે આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.